વિદ આર શોધકરણવાળા ભાગ લીનો સંમેલનમાં શ્રીલંકાના પહેલીવાળા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મોહન પીરિસ ન્યાય વ્યવસ્થામાં તકનીકના કામને ઘણો ખાસ બતાવ્યો. ભારતીય જનતા પાર્ટીના નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા હૈ. કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં રાખી છે આ કાર્યક્રમમાં રાજ્યપાલ આર એન રવિ શુભેન્દુ અધિકારીને પદ અને ગોપનીયતાની શપથ દિરાઈ. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શિરકત કીની. વે સોશિયલ મીડિયા પોસ્ટ રેઝરીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની જનતારો ઓ ઐતિહાસિક જનાદેશ વિકાસ સુશાસન દેશરા ભલા અને જનતારા વિશ્વાસરી મજબૂત અભિવ્યક્તિ હૈ. ધ્યાનયોગ હૈ કે પશ્ચિમ બંગાળમાં પહેલી દફા ભારતીય જનતા પાર્ટીનો રાજ આવ્યો હૈ. સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેરું સુન રહ્યા હો. પ્રદેશના સગળા સરકારી અસ્પતાલમાં અબે ઇલાજ જોડ્યા સગળા નિયમારી કરડાયું પાલના તે કરી ચાવેલા. ચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગની પ્રમુખ શાસન સચિવ ગાયત્રી રાઠોડ આ જયપુરમાં આલા અહેલકારા સાગે મીટિંગ કરર ઈ બારામાં હુકમ દીના. વે કહ્યું કે ઇમરજન્સી ઓપરેશન થિયેટર અર આઈસીયુ સરીખી ઠોણા લાપરવાહી રી સુરતમાં સંસ્થાનરા પ્રભારી અર યુનિટ હેડને સીધા જિમ્મેદાર ઠેરાયા જાવેલા. શ્રીમતી રાઠોડ અસ્પતાલમાં સંક્રમણ રોકણ સારું કીટાણુ ખત્મ કરણ બાબત નિયમિત તોરું કામ કરણ માથે જોર દીનો. કોટારા ન્યૂ મેડિકલ કોલેજ અસ્પતાલમાં ઓપરેશન રે ઝરીએ જાપો વેવણ પાછે નુવી માયડાની મોતા વેવણ અર તબિયત બિગડવારા મામલામાં રાજ્ય સરકાર એક ડોક્ટર સમેત દો નર્સિંગ કર્મચારીઓને મુઅત્તલ કરતી ના હૈ. ઇસાગઈ યુટીબી માથે લાગ્યોડા એક ડોક્ટરને નોકરીઓં નિકાળ દીઓ ચીઓ હૈ અર દો ડોક્ટરાને કારણ બતાવ નોટિસ દેર જવાબ તલબ કરી ચીઓ હૈ. દુજીકાની ચિકિત્સા શિક્ષા આયુક્ત બાબુલાલ ગોયલ કાલ કોટાચાર વાકયારો વિગતવાર જાયઝો લીનો અર જરૂરી હુકમ દીના. ચિકિત્સા શિક્ષા વિભાગની પ્રમુખ શાસન સચિવ ગાયત્રી રાઠોડ બતાવ્યો કે મામલારી શરૂઆતી જાંચમાં ચિકિત્સા પ્રોટોકોલ અર પ્રક્રિયામાં ગંભીર લાપરવાહી રીઠા પડ્યા પાછે સ્ત્રી અર પ્રસૂતિ રોગ વિભાગરા યુનિટ હેડ ડોક્ટર બી એલ પાટીદાર અર યુનિટ હેડ ડોક્ટર નેહા સિહરાને કારણ બતાવ નોટિસ દીઓ ચીઓ હૈ. ઈ વાકયા પાછે કોંગ્રેસ પાર્ટી વારા નુમાઇંદારો એક દલ કોટા ભેજ્યો. રાજ્યના પહેલીવાળા ચિકિત્સા મંત્રી પરસાદીલાલ મીણારી અગવાઈમાં ઓ દલ અસ્પતાલનો દોરો કીનો. ઈ પાછે વે અસ્પતાલ પ્રબંધન માથે ઘોર લાપરવાહીરો આરોપ લગાતા થકા કહ્યો કે ઓપરેશન થિયેટર અર જાપા વિવણરા કમરારી ખરાબ હાલત રે બાવજૂદ વઠે ઓપરેશન કરી જ્યા જી કારણ મરીઝામાં સંક્રમણ ફેલ ગયો. મહારાણા પ્રતાપરી જયંતીરે મોકે આ જવાનના શ્રદ્ધા ભાવ સાગર યાદ કર્યા જા રહ્યા હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સોશિયલ મીડિયા પોસ્ટ રે ઝરીએ નમન કરતા થકા કહ્યો કે મહારાણા પ્રતાપરો ત્યાગ અર ખુદ માથે અભિમાન યુગા યુગા તાઈ શીખ દેવેલા. એ મોકે ભરતપુરમાં શૌર્ય યાત્રા નીકાળી છી. એ પાછે રાખીજી સંગોષ્ઠીમાં મહારાણા પ્રતાપરી જબરદસ્ત હિંમત અર દેશભક્તિરી ગાથામાં યાદ કરી છી. પાલી જિલ્લારા જવાલીમાં રેલી નીકાળી છી અર ખૂનદાન શિબિર લગાઈ છો. પ્રદેશમાં જનગણના 2027 રી તૈયારીઓના તેત કર્મચારીઓને શીખવણ દેવણનો દોર ચાલ રહ્યો હૈ. ડુંગરપુરમાં પ્રગણકા અર સુપરવાઇઝરના ત્રીજા બેચરો 3 દિનરો શીખવણ કાર્યક્રમ આજ પૂરો થયો. શીખવણ રે દોરાન જનગણના સારું મોબાઈલ એપ કામ લેવણ લેઆઉટ નકશો બનાવણ અર સ્વગણનારા કામ રે બારામાં વિગતવાર જાણકારી દીરી છી. પ્રગણકાને ઘર ઘર જાર મોબાઈલ ફોન રે ઝરીએ ડેટા દર્જ કરણરો અભ્યાસ કરાઈ છો. ઈ દફા ડિજિટલ જનગણના 2 દોરમાં કરી જા રહી હૈ. રાજ્યમાં ઈરા પહેલા દોરમાં 16 મઈ 14 જૂન તાઈ મકાનારી લિસ્ટ બનાઈ જાવેલા જતકે મુખ્ય જનગણના ફરવરી 2027 કરી જાવેલા. રબે મોસમ પ્રદેશના અતુણી હલકામાં લૂ બાજ રહી હૈ જતકે લંકાઉ ઉગણી હલકામાં આંધી બારિશનો દોર ચાલ રહ્યો હૈ. જૈસલમેર બાડમેર અર ફલૌદીમાં ઊંચો ઊંચો તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર ગયો. કુછ ઓર જિલ્લામાં જબરદસ્ત તાવડો પડ રહ્યો હૈ. વઠે દિન સાગે રાત્રી બગતી પારો સામાન્ય ઊંચો દર્જ કર્યો ચાર રહ્યો હૈ.
बीती रात फलौदी में